નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે ભાદરવા વદ દશમના સોમવારે સંધ્યાએ આપ સર્વે શ્રોતા મિત્રોને બીના પટેલના હાર્દિક નમસ્કાર. મિત્રો, ગઈકાલે વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન ભારત ભવન ખાતે ગણેશોત્સવ સમાપ્તિ થઈ. ગણેશોત્સવ તો ચાલી રહ્યો છે, પણ ગણપતિ વિસર્જન ગઈકાલે ગયું અને એમાં ઘણા ઘણા લોકોએ, વેલિંગ્ટન વાસીઓએ આવ્યા અને આ ઉત્સવને માણ્યો. ખૂબ જ સુંદર મજાનો ઉત્સવ હતો. મિત્રો, આપે આવ્યા હોય તો આપને ખબર જ હશે. તો એ તો હતી ગઈકાલની વાતો. આજે સુંદર મજાનો કાર્યક્રમ અમે લઈ આવ્યા છે. આજે અમારા એક ખાસ શ્રોતા મિત્રોની ફરમાઈશ પર અમે આ નવી મ્યુઝિકલની સફર પર નીકળી રહ્યા છે, જે દરેક બોલિવૂડ પ્રેમીના દિલની નજીક છે. આજની થીમ છે મેરે મહેબૂબ મેરે સનમ. હા મિત્રો, અને આ સફર ચાલુ કરીએ તે પહેલાં આજનો સુવિચાર કે સંબંધો ક્યારે મીઠા અવાજથી કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ક્યારે પણ મીઠા અવાજથી કે સુંદર ચહેરાથી નથી ટકતા. એ ટકે છે તો સાફ દિલ અને અતૂટ વિશ્વાસથી. તો મિત્રો, અતૂટ વિશ્વાસ અમારા પર પણ રાખજો. આવતો એક કલાક અમે આપને જરૂરથી મનોરંજન પૂરું પાડીશું, તો સાથે રહેજો અમારી. અને આ થીમની શરૂઆત કરવા માટે અમે જે ગીત વગાડવા જઈ રહ્યા છીએ તે 90s દાયકાની યાદોને આજની પેઢીના ધબકારા સાથે જોડે છે. મૂળ રીતે શાહરૂખ ખાનની ફિલ્મ ડુપ્લિકેટ માટે અનુર મલિકે કમ્પોઝ કરેલું અને જાવેદ અખ્તરે લખેલું આ આઇકોનિક ગીત તાજેતરમાં રિલીઝ થયેલા કોમેડી ડ્રામા બેડ ન્યૂઝમાં લિયો જોર્જ અને ડીજે ચેતસ દ્વારા એક ધમાકેદાર રિમિક્સ સાથે પાછું આવ્યું છે. અને સૌથી બેસ્ટ વાત તો એ છે કે આ નવા વર્ઝનમાં ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના ઓરિજિનલ અવાજને જ રાખવામાં આવ્યો છે, જે સાંભળીને જૂની યાદો તાજી થઈ જાય છે. અને સ્ક્રીન પર વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિકર્ણીની એનર્જીએ ધમાલ મચાવી દીધી હતી. તો ચાલો, જે શ્રોતા મિત્રોએ રિક્વેસ્ટ કરી હતી તેમના માટે અને તમારા બધા માટે વોલ્યુમ વધારી લો અને એન્જોય કરો મેરે મહેબૂબ મેરે સનમ.

मित्रों आप सब रहा छो आकाशवाणी भारत भवन प्रसारण 106.1 FM रेडियो पर आज आप थोड़ा अब भी तो गीत हमला सांभसो त्यार पी धीमे धीमे તમને તમે તમને અમે કઈ થોડી કંઈક સરસ મજાની યાદોમાં લઈ જઈશું. આગળ જે ગીત છે એમાં પ્રેમ છે અને વાયદાઓ ઘણા છે. જે આજે બધા આજના યુવાની પેઢીમાં વધારે ચાલતું હોય છે. આમ મોહબ્બતમાં દરેક રાજ છુપાયેલો હોય છે, દરેક સાચો આશિક પોતાના સનમમાં ખોવાયેલો હોય છે. બરાબર છે, મોહબ્બતમાં દરેક રાજ છુપાયેલો હોય છે, દરેક સાચો આશિક પોતાના સનમમાં ખોવાયેલો હોય છે. દિલની વાત તો બસ દિલ જ જાણે, કારણ કે દુનિયામાં હમસફર તો ઘણા મળી જાય છે. દુનિયામાં હમસફર તો ઘણા મળી જાય છે, પણ જે દિલનો હાલ સમજી લે એ જ સાચો હમરાજ હોય છે. સાંભળીએ અલકા યાજ્ઞિક કુમાર સાનુને ફિલ્મ હમરાજમાં.

નમસ્કાર મિત્રો, આપ સાંભળી રહ્યા છો 106.1 FM ઉપરથી રેડિયો આકાશવાણીને. મિત્રો, આજનો થીમ મહેબૂબ મેરે નું આપણે સાંભળી રહ્યા છે. મિત્રો, 2001માં આખા દેશને ડાન્સ ફ્લોર પર લાવી દીધો હતો. આગલું જે ગીત અમે વગાડવાના છે, અબ્બાસ મસ્તાનની સુપરહિટ થ્રિલર ફિલ્મ અજનબીનું ગીત અમે વગાડવા જઈ રહ્યા છે. અને આપને જણાવી દઈએ કે આ

અજનબી અક્ષય કુમારની કરિયર માટે ખૂબ જ મહત્વની ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમને લાઈફનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. અને કહેવાય છે કે શાહરૂખ ખાને આ નેગેટિવ રોલ કરવાની ના પાડી હતી, ત્યારબાદ આ રોલ અક્ષય કુમારને મળ્યો હતો અને સુપરહિટ સાબિત થયો હતો. તો મિત્રો, ચાલો સાંભળીએ આગલું ગીત. અને એમાં અને બીજી વસ્તુ કે અદનાન સામી અને સુનિધિ ચૌહાણે ગાયું છે. અદનાન સામીએ એમનું બોલિવૂડ પ્લેબેકમાં આ સિંગિંગથી ડેબ્યુ કર્યું હતું, જે પોપ કિંગ કહેવાય છે. અને સુનિધિ ચૌહાણનો પાવરફુલ અવાજ સાથે અનુ મલ્લિકનું સુંદર મજાનું મ્યુઝિક પણ છે. તો ચાલો સાંભળીએ ફિલ્મ અજનબીનું આ ગીત.

મિત્રો, આ હતા રફી સાહેબ. અને આજે અમે એમની વાતો કરી રહ્યા છીએ અને ખાસ કરીને એમના જે એવોર્ડ વિનિંગ ગીતો છે એમની વાત કરી રહ્યા છીએ. આ છે આકાશવાણી ભારત ભવનનું પ્રસારણ 106.1 FM રેડિયો પર. મિત્રો, આપ સૌનું કાર્યક્રમમાં સ્વાગત છે. આજનો કાર્યક્રમ નીમાબેને આપને માટે તૈયાર કર્યો છે. સ્ટુડિયોમાં હું અને નીલિમાબેન ભેજ છે. બીનાબેન આજે ઓકલેન્ડમાં અટકી ગયા છે, તો અમે બે આજના કાર્યક્રમની સંભાળ રાખી રહ્યા છીએ અને આપને મનોરંજન કરવાની જવાબદારી લીધી છે. મિત્રો, આજે 28 જુલાઈ શ્રાવણ સુદ ચોટ ચોથો દિવસ થઈ ગયો છે. શ્રાવણ પણ ચાલુ થઈ ગયો છે. આશા છે કે મારી જેમ આપ પણ શ્રાવણ ભાળતા હશો. કદાચ આ પણ આપની જેવી ઈચ્છા હોય તેવી. મિત્રો, કાર્યક્રમમાં આજે આગળ કહ્યું તે પ્રમાણે રફી સાહેબના ગીતો, જે એમના જે એવોર્ડ વિનિંગ ગીતો આપ સાંભળી રહ્યા છો. 55 વર્ષની ઉંમરે 1980માં એમનું મુંબઈમાં મૃત્યુ થયું. એમનો જન્મ 24 ડિસેમ્બર 1924માં બ્રિટિશ ઇન્ડિયા, જે હાલમાં પંજાબમાં, એમ ત્યાં થયો હતો. 1944માં મુંબઈમાં બોલિવૂડમાં એમણે પ્રવેશ કર્યો અને હજારો ગીતો ગાયા. એમને લગભગ 6 વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. એમનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે, પદ્મશ્રી એવોર્ડ મળ્યા છે. એમણે એમના કારકિર્દી દરમિયાન ફિલ્મી ગીતો સાથે ભજનો, ગઝલો, કવાલીઓ, ભક્તિ ગીતો, કોમેડી ગીતો, બધું જ બધું ગાયું છે. અને આગળ એક ગીત, આગળ એક હું તમને આગળ વાત કરીશ. તો એવા મોહમ્મદ રફીના ગીતો આપ સાંભળી રહ્યા છો અને મને આ ખબર છે, મને ચોક્કસ જાણું છું કે તમને આજનો કાર્યક્રમ ગમશે. વધુ સમય નહીં લેતા, કારણ કે મારે પણ ઘણા ગીતો સાંભળવા છે, તો આગળ જે ગીત છે એ છે ફિલ્મ ચૌધરી કા ચાંદનો.

ઓકે વી હેવ ટુ ડુ દેટ. અમને કરવું જ પડશે, કરવું જ પડશે. મિત્રો, મને ખબર છે આપને બધા જ ગીતો ગમતા છે અને આપ આનંદ માણી રહ્યા છો. તો આજે આપણે રફી સાહેબના ગીતો સાંભળ્યા છે અને જે ફેમસ ગીત છે, જે ગીતોમાં એમ જે એવોર્ડ મળ્યા છે એવા ગીતો સાંભળી રહ્યા છે. રફી સાહેબ એવી એક હસ્તી છે જેમને આ નૌશાદે એમને કામ આપ્યું હતું પહેલાં શરૂઆતમાં, અને નૌશાદની કારણે રફી સાહેબ આગળ આવ્યા. એમણે એસડી બર્મન સાથે કામ કર્યું, શંકર જયકિશન સાથે કામ કર્યું, શંકર જયકિશન સાથે ઘણા ફિલ્મમાં કામ કર્યું, રવિશંકર સાથે કામ

મદન મોહન, ઓપી નૈયર. ઓપી નૈયરે તો એટલું પણ કીધું હતું કે હું છું કેમ કે રફી સાહેબ છે, નહીં તો હું કોઈ દિવસ ન હોત. આગળ જે આપ ગીત સાંભળવાના છો એ કાજલ ફિલ્મનું ગીત છે. અને અમારે એક વસ્તુ કેવી છે કે આ જે ગીત છે છૂલીને દો નાજુક હોઠો છે, એ આમ એ એવું એક ગીત છે જે આમ તને એક એક્ઝામ્પલ આપું, પ્યાસા ફિલ્મની એક્ઝામ્પલ આપું જે ગુરુદત્તની ફિલ્મ છે. ગુરુદત્ત પ્યાસામાં એમણે ગુરુદત્ત માટે ઘણા ગીતો ગાયા હતા, પણ એક બીજું ગીત એક ગીત ગાયું છે એણે કે યે દુનિયા અગર મિલ જાય તો ક્યા હૈ, યે દુનિયા અગર મિલ જાય તો ક્યા હૈ, ગુરુદત્ત માટે ગાયું હતું. અને પછી એ જ ફિલ્મમાં જોની વોકર માટે એમણે જે ગીત ગાયું છે સર જો તેરા ટકરાય, અને તમે અંદાજો નહીં આપશો કે બે ગીતોમાં એટલો ફરક છે, એક જ વ્યક્તિએ ગાયો હોય એવું તમને કોઈ દિવસે નહીં લાગશે. સાંભળીએ કાજલ ફિલ્મનું આ ગીત.

0: મિત્રો આ છે આકાશવાણી ભારત ભવન પ્રસારણ 106.1 એફએમ રેડિયો પર. અહીંનો નંબર છે 3858783 3858783. આજે આપ મોહમ્મદ રફીના એવોર્ડ વિનિંગ સોંગ સાંભળી રહ્યા છો. તો આગળનું ગીત છે એમાં અમે છે ને અમારા જે લિસનર છે બળવંતભાઈ માવજી એમને સામેલ કરીએ છીએ. આ ફિલ્મ છે આરઝુ અને ગીતના જે બોલ છે છલકે તેરી આંખો સે. વી આર પ્લેઇંગ ઓલ ધ બ્યુટિફુલ સોંગ્સ ટુડે, ઓલ ધ હોરિકોલ મેઝમરાઇઝિંગ બ્યુટિફુલ સોંગ્સ. યુ સેઇંગ સમથિંગ?
1: સર્વશ્રેષ્ઠ આજે વગાડીશું આપણે. વેલકમ ટુ ધ શો બળવંતભાઈ. આશા છે કે આપને આજે અમે જે પણ ગીતો પસંદ કર્યા છે એ તમને પણ પસંદ આવશે. મને ખબર છે તમે મોહમ્મદ રફીના ખાસ ચાહક છો. જાણીને આનંદ થયો કે તમે અમારી સાથે આજના કાર્યક્રમમાં જોડાયા પણ છો. હિયર ઇટ ઇઝ.

I know you're going to kill me. I know you're going to kill me, but we are going to talk about this movie. Our film che dosti, aamari ke unni padche, je Mazrur Sultan Murina bola tha. Ama Rafi sahab paanch chha gito gaya chhe, paanch gito gaya chhe. Aa, chahunga, tiyar pache chhe, mera to jo bhi kadam hai, koi jab raah mein aaye, raahi manwa dukh ki chinta kyun satati hai, ne biju ki chhe, jaane wale zara mur ke dekho. And absolutely all the songs, baddhaj ki to ek dam saras majana chhe. Aama Lakshmikant Pyarelal ane R.D. Burman no sangeet chhe. Aa film bar, film fair award mate select thai hati. અને આમાં જે કલાકારો હતા સુધીર કુમાર સાવંત અને સુશીલ કુમાર સોમિયા ખાલી એક જ ફિલ્મમાં કામ કર્યા નોટ એવર અગેન લેટ અસ એન્જોય ધ સોંગ